0: તે લો ધી ઇન્ટ્રિકેસીઝ નું હેન્ડલ કરન જ ભી ઓ એક્સપર્ટ હન ક્રિમિનલ લો ડોમેસ્ટિક વાયલન્સ ટ્રાફિક ડ્રગ ઓફેન્સ વિચ 12 સાલ તો વધાર રિચ એક્સપીરિયન્સ તે કન્વેયન્સ ફેમિલી લો ઇમિગ્રેશન લોઝ વિચ ભી ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ધ લોયર્સ ધ વાસ્ટ એક્સપીરિયન્સ આ એન્ડ ધ બેસ્ટ પોઈન્ટ દે અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રેસ ધેટ યુ ગો થ્રુ એન્ડ વર્ક ઇફેક્ટિવલી ટુ મિનિમાઇઝ ઇટ
1: થેન્ક્સ તનવીરે આઈ એમ સો રિલેક્સ્ડ ટુ હિયર ધેટ
0: Don't risk your life. Talk to Atul before you talk to police. Ajji contact karo Atul Jino on 0400-234-235. That is 0400-234-235.
2: Earn money from your empty drink containers with Containers for Change. Your empty eligible cans, bottles and cartons receive a 10 cents refund each. We call it Bincoin. Save, spend, or donate your bin coin to a cause you support. There's a Containers for Change near you. Bank it, don't bin it. Visit the website to find your nearest refund point and start trading for 10 cents.